0: 노 비와 달이 있니? 인사로 건너봐.
1: 아하랭의 미담을 떠공 사람의 반이 콘두와하금 마지 아하랭 누구나니 콩 이라공
2: 이라게라이컴 파다 우다리스타쿰 우아에 페네 마히피메 데로다하툼 우아페네 미데켄게 디마바
3: 이샨게 미히따티 피쿠르타쿰 사람의 보망 에나 쿠리다토루 ए दातुरु के तेरे एना कुरे तजुरिबा
4: फिकुरु तकुगे कस्तुन
3: मिनिमन दुहुगे मेंदुरु फहु दे जहरु नुवदी हे के मेगाहर्ट्ज दिवे हे एफएम
5: मे हुसैन वहीद

0: Viral Vibe. Viral Vibe.
1: દેહાસ એગારવણાહરુગે જુલઈમહુગે સભ્યસ્વન દ્વહુ નેરુણુ આઈસે એઉટે પેગોએકી બ્રેઝિલગે મિશેલ ટેલોગે વરત તફાતુ લવે અસ્તુમે બ્રેઝિલગે સરહદ્દી સાટણેજો મ્યુઝિકે તેરેગે હિમને લવે નવિસ દુનિયાગે મશહૂર ફૂટબોલ તરીંગે સબું મિલવેગે તાગુદીર મુલિમ બદલવેગેં દિયા નેમા આદિ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફદ કુળુન તેરીં ગોલ જેહુમફહુ ઉફા ફાળકુરુમગે ગોતું મિલવેગે નેશુન દક્કાલં ફેશમું મુલી દુનિયાગે સમાલકં મિલવેં હોટુણુ નેશમુગે વિડિયો તા સોશિયલ મીડિયા યા કુલિવર્ગે પ્રોગ્રામ તાગા હાલુવે કમાયકો ફેતુરુગેન દિયુમાયકો મિલિયનુ બાયકો મિનેશુન દસકુરમ બેનુંવે મીગે નતીજાગે ગોતું બ્રેઝિલગે સરહદ્દી લવે કુલ્લિયક બૈનલગવા મે ફેમવર્ગે બોડો મગબૂલ કમેન હોદી મિલવની યુરોપા લેટિન અમેરિકાગે તેવી હવરે ગિના ગૌમતોગે ચાર્ટતોગે એવણ હોદા યુરો ચાર્ટ હોટ 100 ગે કુરિવેસ હોદાફા લેટિન ગ્રેમીયા નોમિનેટ વુમ ગેતુરું બિલબોર્ડ લેટિન મ્યુઝિક એવોર્ડ્સ કે સોંગ ઓફ ધ યર ગે શરફિસ મિલવ હોદી મી મ્યુઝિકા કુલિવર ગુલિગેં દુનિયા ગે ફેમવર ગ લવે વાયરલ વેગેં દિયા ગુતુગે એમ ફુરીહમ એમ મિસાવ વિસ્મે
2: નોસા